ઈરાન વિદાળ હિન્દુ હંદમાં ખુરાશ એ ઈસરાઈલ કે દરિને હમા ખશવરું થિમં ખલે ગે ફાની તે બે મિહંગે ગાથ અલ્લાહ ફોન વિ રસૂલાય થિમં ખલે ગે ફાનુ ગે કુરી ગાવા તૌરાત ગે હુકમત થેદુ કુરવ્વા બે ખલવ કમ ગે આદિ થિમં ખલે ગે ફાન ફહુ અહમદ વે નમક ક્યુન રસૂલક વડા ગન વાને ખમ ગે ઉફા વે ખબર દેવા બે ખલવ કમ ગે ફહે એવરેંગ ગાત ફાળુ વિગિંવા હેકિત કાયકો એકલેગ ફાણુ વડાગેન્નેવી હિંદુ એવરેં બુણુએ મી ફાળુ વિગિંવા જાદુ વિકી.